0: It's 9:30 a.m. Mirchi time check. RK Jewels. Get amazing deals on exquisite collection on wide range of flawless and stunning jewelry collection. RK Jewels. Best quality, best price.
1: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. હવે આજનો સિલી સવાલ એમ હતો કે એક એવો ઇન્ડિયન તહેવાર છે કે જે બ્રિટિશર્સની દેન છે. બ્રિટિશર્સ જો ભારતમાં ના આવ્યા હોત તો એ તહેવાર આપણને ના મળ્યો હોત, એ બ્રિટિશર્સના કારણે જ છે. એ કયો તહેવાર? મને અલગ અલગ જવાબો મળ્યા છે. મને એવું નહોતી ખબર કે આટલા બધા અમદાવાદી ખોટા પડશે આજના દિવસે. મારી સાથે હમણાં ફોનલાઈન પર પહેલા કોલર છે વિરલ સોની. સાંભળો એમને શું જવાબ આપ્યો.
2: મને ઉત્તરાયણ લાગે છે, કેમ કે ફોરેનમાં પહેલા કાઈ ફ્લાઇંગ મોટા મોટા પતંગો ચગાવતા હતા ને એવું બધું હતું, અને આપણને હજી ઉત્તરાયણ વગર ચાલતું નથી. બાકી બધા તહેવારો ઓછા જોવા મળે પણ ઉત્તરાયણ છે.
1: તમારો જવાબ બિલકુલ ખોટો છે.
2: કાં તો હવે અત્યારે ટમેટી નો ફેસ્ટિવલ કરે છે, આપણે કરતા હોય એવું ટમેટી નો ફેસ્ટિવલ પેલા થતો હોય.
1: ના ના ના ના ના, 100% ખોટો જવાબ છે. હું ફરીથી મારો જે સવાલ છે એ રિપીટ કરી દઉં. એક ઇન્ડિયન તહેવાર છે, ભારતીય તહેવાર કે જે બ્રિટિશર્સની દેન છે. બ્રિટિશર્સના કારણે જ આપણને તહેવાર મળ્યો છે. બોલો એવો કયો તહેવાર છે? મારો વોટ્સએપ નંબર છે 8799600983. રિપીટ કરી દઉં, 8799600983. આપો જવાબ, કોને સાચો જવાબ ખબર છે?
3: ये गाना था करण अर्जुन का, लेकिन लिखा गया था हर भाई बहन के लिए. लड़ाई चाहे रिमोट के लिए हो या आखिरी लड्डू के लिए, प्यार छुपा होता है हर झगड़े के पीछे.
4: तू ना कभी चेंज नहीं होगा.
5: और तू तो देवी है ना.
3: इस राखी बोल दो दिल की बात. नानक फूड्स प्रेजेंट्स मिर्ची करेगा बंधन पूरा. टू रजिस्टर टाइप राखी एंड सेंड इट टू 9033647244 एंड विन गिफ्ट हैम्पर्स फ्रॉम नानक फूड्स. ब्रिंगिंग स्वीटनेस टू योर लाइफ इन एसोसिएशन विद विरान Jewelers on Oak Tree Road. Festive special offers on 22 karat gold and diamond jewelry. Visit viranijewelers.com.
6: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
7: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
8: Celebrate Azadi with Eden Rove and bring the feeling of home to USA. From August 6th to 16th, enjoy flat 35% off on apparel for men, women, kids and flat 10% off on fragrances. Visit our flagship store in North Brunswick, New Jersey or shop nationwide at us.edenrove.com. Eden Rove, a legacy of style.
9: वही पुराना भरोसा एक नए वादे के साथ. जेसन एंड समीर आर बैक एट SD कैपिटल फंडिंग. बीट योर लॉक्ड रेट विद आवर रेट सेवर टुडे.
10: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
11: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगास, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
10: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इसलिन.
12: Namaste, New Jersey. Frontier Ras is now open in Edison, New Jersey. From handloom saris and bridal couture to menswear and ready-to-wear, discover a 70-year legacy of Indian craftsmanship. The USA flagship store of Frontier Ras is now open at 1655 Oak Tree Road, Edison.
13: At Tanishq, no two diamonds are exactly alike. They're beautifully rare, just like the woman who wears them. That's why this is the perfect time to find yours at the Tanishq Festival of Diamonds, with up to 25% off on diamond value and making charges, plus zero deduction on your old gold exchange above 18 carat. Visit Tanishq, New Jersey at 1429 Oak Tree Road, Islin, New Jersey today. Tanishq, a Tata product. Terms and conditions apply.
14: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
15: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at NRSPay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
16: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of U.S. Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
17: जैसी वालों, तुसी तैयार हो, थोड़ी किस्मत चमकने वाली है क्योंकि एमए वर्क आ रहे हैं लाइव.
18: किस्मत बदलती देखी मैं.
19: हाँ जा कुड़िये, वन गाना प्ले के सीधे कॉन्सर्ट में.
20: नील में कम धंधे सारे छटके, तेरी वंगदा लाना.
8: Amit Jaitley of Sai USA Inc. presents Amy Virk Live Friday, August 28th, Kudat, 8:30 PM at the brand new venue, Carteret Performing Arts Center. Book your tickets now at carteretpack.com, saiusa.com or sulekha.com.
4: तेरा क्या होगा कालिया?
20: सरदार, मैंने आपका नमक खाया सरदार,
4: अब मिर्ची खा.
21: रेडियो मिर्ची, इट्स हॉट.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. બાપરે, બહુ અઘરો સવાલ લાગ્યો યાર તમને તો. મારો આજનો સિલી સવાલ જરાક એમ હતો કે કયું એવું ઇન્ડિયન ફેસ્ટિવલ છે, વિચ ઇન્ડિયન ફેસ્ટિવલ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ ધ બ્રિટિશર્સ. એક ભારતીય ફેસ્ટિવલ એવો છે કે જે બ્રિટિશર્સની દેન હોય. એક નહીં, આમ તો ઘણા બધા છે, હવે હિન્ટ થોડી આપી દીધી છે, એક કરતા વધારે છે. શું છે જવાબ? મારી સાથે હમણાં ફોન લાઈન પર એક લિસનર છે, સાંભળો.
1: તમે ક્વેશ્ચન પૂછો છો ને કે કયો ફેસ્ટિવલ છે જે બ્રિટિશર્સ કે અંગ્રેજો આપે, તો ધેટ ઇઝ બ્લેક ફ્રાઈડે એન્ડ ક્રિસમસ.
0: બ્લેક ફ્રાઈડે એન્ડ ક્રિસમસ હે? બ્લેક ફ્રાઈડે અને ક્રિસમસ ઇઝ નોટ ધી આન્સર. સવાલ ધ્યાનથી સાંભળો. સવાલ એ છે કે કયું ઇન્ડિયન ભારતીય સેલિબ્રેશન એવું છે, ભારતીય ફેસ્ટિવલ એવો છે કે જે બ્રિટિશર્સના કારણે હોય. એક જ જવાબ મગજમાં આવી રહ્યો છે, વધારે જવાબ છે આના. જવાબ આપો. મારો વોટ્સએપ નંબર છે 8799600983. રિપીટ કરી દઉં, 8799600983. વેઇટિંગ ફોર ધ રાઇટ આન્સર્સ નાઉ.
2: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. હોટ સોંગ હું તમને થોડી વાર પછી સંભળાવું, પણ મારા પર જે મેસેજીસના જથ્થા આવ્યા છે કે સાચો જવાબ શું છે સિલી સવાલનો, એનો જવાબ મારે પહેલો આપવો પડશે. સો ધ ક્વેશ્ચન વોઝ, જો તમે ના સાંભળ્યું હોય તો હું તમને તમારા માટે રિપીટ કરી દઉં, કે એક એવો ઇન્ડિયન ફેસ્ટિવલ છે, એક નહીં એવા તો મલ્ટીપલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ છે કે જે બ્રિટિશર્સની દેન હોય. બ્રિટિશર્સ જો ભારતમાં ના આવ્યા હોત તો આ ફેસ્ટિવલ આપણને ના મળ્યું હોત. બોલો, એવું કયું ફેસ્ટિવલ, એવા કયા કયા ફેસ્ટિવલ? મારી સાથે ફોન લાઈન પર એક લિસનર છે, સાંભળો શું કેવું છે એમનું. હાય, ગુડ મોર્નિંગ, જય કિશનજી સાથે વાત થઈ શકે?
1: ભાઈ, વેરી ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ અ વેરી ગુડ મોર્નિંગ ફોર મી. આઈ એમ ગેટિંગ અ કોલ, થેન્ક્સ અ લોટ ફોર કોલિંગ મી.
0: અરે, મને તમારી હેરસ્ટાઈલ બહુ જ ગમી.
1: હેરસ્ટાઈલ?
0: અચ્છા,
1: સારું છે, કોઈને તો ગમે છે, સારું છે,
0: બરાબર છે. હું અમદાવાદી માટે ખાલી જસ્ટિફિકેશન આપી દઉં કે જય કિશન ભાઈ ને મસ્ત મજાનો ચાંદો છે. વોટ ઇઝ ધી આન્સર ફોર ધ સિલી સવાલ?
1: આન્સર ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ ગણેશ ચતુર્થી, જે આપણે કાલે મનાવવાના છીએ.
0: એબ્સોલ્યુટલી રાઈટ.
1: ધ સ્ટોરી બિહાઇન્ડ ધેટ ઇઝ ડ્યુરિંગ ધેટ એરા વેન ઇન્ડિયન્સ વર રેઝિસ્ટિંગ એન્ડ ફાઇટિંગ ફોર ઇન્ડિપેન્ડન્સ, ત્યારે બ્રિટિશર્સ વર નોટ અલાઉંગ ઇન્ડિયન્સ ટુ ગેધર, એ લોકો ભેગા નહોતા થવા દેતા. અને ધેન આઈ એમ નોટ પ્રિટી શ્યોર, બટ ધેન લોકમાન્ય તિલક ડેવલપ ધીસ આઈડિયા ઓફ વર્શિપિંગ ગણેશજી. તો એમને આ પંડાલ્સ નું કોન્સેપ્ટ ચાલુ કર્યું, જેથી કરીને લોકો ભેગા થઈ શકે અને બિહાઇન્ડ ધ પંડાલ્સ વી કેન પ્રિપેર, વી કેન પ્લાન ફોર ધ સ્ટ્રેટેજીસ ટુ ફાઇટ અગેન્સ્ટ બ્રિટિશર્સ.
0: બિલકુલ સાચી વાત છે, ધ આન્સર ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ. પણ આના એક કરતા વધારે જવાબ હોઈ શકે છે. જેમ કે એક તો ગણેશ ચતુર્થી 1893માં આની શરૂઆત કરવામાં આવી હતી, જે સ્ટોરી કહેવામાં આવી એ બિલકુલ સાચી છે. પણ એક હજુ એક તહેવાર છે, દેટ ઇઝ 15th ઓગસ્ટ. તમે વિચારો, જો બ્રિટિશર્સ ના આવ્યા હોત તો 15th ઓગસ્ટ આ તહેવાર, સૌથી મોટું દેશનું સેલિબ્રેશન, એ આપણને મળ્યું હોત? ના મળ્યું હોત. એટલે તો હું વારંવાર કહું છું કે મારા સિલી સવાલનો જે જવાબ છે એ તમારા ચેટ જીપીટી પાસે પણ નથી. રોજ સવારે હું તમને આ સવાલ પૂછતો હોઉં છું 98.3 મિર્ચી પર. ટ્યુન ઇન કરવાનું ભૂલવાનું નહીં હો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
2: ભાઈ સાહેબ, શ્રીનિવાસપુરની થાણે બોલ રહા હું, મોબાઈલ કહાં સે મિલા આપકો?
3: મોબાઈલ?
2: યે સર, આપકા હેન્ડસેટ ઓર આપકા જો નંબર આયા હૈ ઇસકી રિપોર્ટ આ ગઈ હૈ, યે કહાં સે મિલા આપકો મોબાઈલ?
3: ક્યા રિપોર્ટ આ ગઈ હૈ?
2: યહી કે યે મોબાઈલ ગાયબ હુઆ હૈ, કિસી કે કિસને કમ્પ્લેન્ટ લિખવાઈ હૈ, મોબાઈલ ચોરી હો ગયા. યે
3: મોબાઈલ ચોરી હો ગયા?
2: હાં જી. ભાઈ સાહેબ, હમ ઝૂઠ બોલ રહે હૈ ક્યા યહાં બેઠ કે?
3: હાં, પોસ્ટપેડ સર્વિસ હૈ સર, આપ સે પતા લગા લો.
2: અરે મેરી બાત સુનો યાર, મેં સે પતા ક્યું લગવા લું, હમારે પાસ કમ્પ્લેન્ટ હૈ, ઇસ નંબર સે ગલત મિસયુઝ હો રહે હૈ, ચોરી કા મોબાઈલ હૈ યે.
3: કોણ મિસયુઝ કર રહા હૈ? એસા કુછ નહીં હૈ સર.
2: યે હમ કુછ નહીં જાનતે પ્રભાકર, એસા હમારે પાસ સીધી કમ્પ્લેન્ટ હૈ, અબ ઇસકે નામ પે વારંટ જારી હો જાયેંગે, આપ ઇસકો સરેન્ડર કરો, યા આકે આપને આપકો બતાઓ કે આપકો મોબાઈલ કહાં સે મિલા હૈ, કહાં સે લિયા થા આપને. યે
3: મેરા નંબર જો હૈ 6 સાલ પુરાને નંબર હૈ. યે
2: ભાઈ, મેં કહે રહા હું ચાહે 15 સાલ પુરાના હૈ, ઇસ નંબર સે મિસયુઝ હો રહે હૈ, ઇનકો થ્રેટ કોલ જારી હૈ યાર.
3: મેં એક શરીફ આદમી, મેં થ્રેટ કોલ કિસકો દુંગા?
2: મેં આપકો યે બતા રહા હું, યે મસલા ઇધર હી ખતમ કરો, કહીં શ્રીનિવાસપુરી આકે મુજસે મિલ લો, મેં ઇસકો ફિર સોર્ટ આઉટ કરતા હું, ઇસકે પેપર વેપર બનાતા હું.
3: મુજે કુછ સમજ નહીં આ રહા સર.
2: આપને ધમકી દી હોગી કિસી કો, હો ગયા હોગા આપકા પંગા કિસી સે, એસી 25 કોલ્સ આતી હૈ હમારે પાસ. હા પ્રભાકર.
3: હા જી સર.
2: યે એક બંદા હૈ, ઇસે આપ મિલ લો, યે સારે કેસ સોલ્વ કર દેગા, મેં આપકો બતા રહા હું આપકી આસાની કે લિયે.
3: અચ્છા, બાત કરવા દો. કોણ
4: હૈ યે? નવેદ હૈ, રેડિયો મિર્ચી પે રહેતા હૈ, જો સબકા મુર્ગા બનાતા હૈ. પ્રભાકર, તુમ રેડિયો મિર્ચી પે હો. અબ જરા મેરે સાથ પ્યાર સે કહે દો પ્રભાકર.
3: કુકડો કો
5: મિર્ચી મુર્ગા નવેદ કે સાથ, ઓન્લી ઓન મિર્ચી, ઇટ્સ હોટ.
6: યે પાટા.
7: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
8: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
9: क्या बनाए आज? शाही पनीर बनाए, कढ़ाई पनीर बनाए, मटर पनीर बनाए या फ्राई पनीर बनाए? अगर आपके पास नानक पनीर है तो आप कुछ भी बना सकते हैं. आंखों में चमक और चेहरे पे नूर सिर्फ ब्यूटी पार्लर जाने से नहीं आता, उसके लिए अच्छा खाना भी खाना पड़ता है. खाना भी वो जो क्वालिटी और टेस्ट में हो नंबर 1, जैसे आप सबकी पसंद नानक पनीर. So good, so pure. It's Nanak.
10: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो?
6: अपना ड्रीम वेडिंग लहंगा तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर।
10: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगास, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज।
6: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इसलिन।
11: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
12: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at nrspay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
13: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of U.S. Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
14: The mortgage industry has changed over the years, but our honest advice aaj bhi wahi hai.
15: Jason and Sameer are officially relaunching SD Capital Funding with a renewed focus on you.
14: Buying a home? Our rate saver will beat your locked rate.
15: Already a homeowner? Drop your monthly payments with our free rate alert system. SD Capital Funding. Service jis par sab kare bharosa.
16: This Independence Day, we celebrate not just our freedom, but India's global footprint, celebrating its 25th year since its inception in 2001. VFS Global today serves over 79 governments, operating 4,250 application centers in 169 countries worldwide. Since 2001, we've processed over 557.09 million applications, and since 2007, captured more than 240.14 million biometrics, connecting people and nations. A trusted partner to the government of India since 2008. We're proud to serve over 5 million diaspora Indians with visa, passport and consular services in the United States of America. This 80th Independence Day, VFS Global salutes the spirit of India, partnering governments, providing solutions. For more, visit www.vfsglobal.com.
17: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
18: They sell natural diamonds, best quality at the lowest prices.
17: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
19: Amy Wirk live in New Jersey. Amit Jaitley of Sci USA Inc. presents Amy Wirk live on Friday, August 28th at Carteret Pike.
20: Grab your tickets at sciusainc.com or sulekha.com.

0: 92.7 FM, Radio Mitri, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. મને લાગે છે કે તમે સિલી સવાલ ધ્યાનથી નથી સાંભળ્યો. જો પહેલી વાર સાંભળી રહ્યા છો તો પણ રિપીટ કરી દઉં, ધ્યાનથી નથી સાંભળ્યો તો પણ રિપીટ કરી દઉં. મારો પ્રશ્ન તમને એ હતો કે ગઈકાલે ગણપતિ બાપાની દાન પેટીમાં ભારત દેશમાં જેટલી પણ કરન્સી નોટ્સ અવેલેબલ છે મેં બધી જ એક એક નાખી, તો બોલો મેં ટોટલ કેટલા રૂપિયાનું દાન કર્યું? મારી સાથે ફોન લાઈન પર નિલેશ ભાઈ છે જવાબ આપવા માટે. હેલો, દર્શન કરી આવ્યા ગણપતિ બાપાના?
2: ગણપતિ દર્શન કરી આવ્યા હા ગઈકાલે.
1: અરે વાહ, બહુ સરસ. તમે દાન પેટી માં કેટલા રૂપિયા મૂક્યા?
2: ફ્રેન્કલી સ્પીકિંગ, મારા વાઈફ છે ને, મારા સન છે 8 વર્ષનો, તો મારા વાઈફ આ વસ્તુ વિચારી રાખે તો બધાના હાથમાં નોટ ને બધું ભેગું પહેલેથી જ મૂકી આપે કે તમારે અહીંયા મૂકવાના, તમારે અહીંયા મૂકવાના, મગજ નહીં દોડાવવાનું કે. એટલે આઈ બિલીવ 10-10 રૂપિયાની નોટો હતી કે ત્રણેયના હાથમાં.
1: અરે વાહ, બહુ સરસ. પ્રી પ્લાનિંગ ના સાથે બધી વસ્તુઓ થઈ હતી.
2: કેટલી વાર મંદિર દર્શન કરવા જાવ એટલે મારા વાઈફ ના દિમાગમાં હોય જ કે મમ્મી માટે, પપ્પા માટે, એટલે ભૂલી ના જાય ત્યાં જઈને છૂટા ગોતવા ને ઇન કેસ કે.
1: સાચી વાત છે. બોલો, આજના સિલી સવાલનો જવાબ શું છે?
2: હવે મારો આન્સર મેં તો કેલ્ક્યુલેટ કર્યો તો 688 થાય. બીકોઝ અત્યારે કરંટ જે કરન્સી ચાલી રહી છે એ 1 રૂપિયાની પણ છે, 2, 5, 10, 20, 50, 100 અને 500.
1: બરાબર,
2: બધી જ કરન્સી અત્યારે ચાલી રહી છે.
1: હા,
2: અને મારી પાસે ખુદરી પાસે પણ 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયાની બધી બહુ જ બધી નોટો પડી છે.
1: યાર તમને ખબર છે, હું જયારે નાનો હતો ને તો મને શોખ હતો 5 રૂપિયાની પેલી જે કડકડતી ગ્રીન નોટ આવતી હતી ને, એ મને ભેગું કરવાનો બહુ જ શોખ હતો. પછી તો હવે ગૂગલ પે આવી ગયું એટલે મેં 5 રૂપિયાની નોટ ખબર નહીં છેલ્લા કેટલાય વર્ષોથી જોઈ જ નથી, એની જરૂર જ નથી પડી.
2: મારી પાસે બહુ જ બધા પ્રકારના 2 રૂપિયાના સિક્કાઓ છે.
1: મારી પાસે
2: પ્રિન્ટિંગ મિસ્ટેક વાળી નોટ

0: ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. આજનો સિલી સવાલ એમ હતો કે ગઈકાલે ગણપતિ બાપાની દાન પેટીમાં ભારત દેશમાં જેટલી પણ કરન્સી નોટ્સ અવેલેબલ છે એની એક એક નોટ મેં નાખી, તો બોલો ટોટલ કેટલા રૂપિયાનું દાન કર્યું મેં. મારી સાથે ફોન લાઈન પર છે નીમા પટેલ.
1: હેલો.
0: હા હા હા હા, આખું વાતાવરણ શુદ્ધ થઈ ગયું હો તમારી કોલર ટ્યુન થી. ગુડ મોર્નિંગ કૃતાર્થ, વાત કરું છું મિર્ચીમાંથી.
1: ગુડ મોર્નિંગ.
0: તમને લોકો કે એવું ચીડવે છે કે નિરમા વોશિંગ પાવડર નિરમા એવું કહે છે?
1: ઉલમાં તો ખાસ થતું.
0: અચ્છા, ઓકે બોલો આજનો જવાબ શું છે?
1: આજનો જવાબ છે
0: 888. કેવી રીતે કેલ્ક્યુલેશન કહેજો ને મને.
1: એ કેલ્ક્યુલેશન એક જ મિનિટ, મારા હસબન્ડ કે.
0: અચ્છો એવું. બે હજાર ની કોણ ગણશે? ઇટ હેઝ નોટ બીન ડિસકન્ટિન્યુડ. હા, એટલે નવી નોટો છપાવાની બંધ થઈ ગઈ છે, પણ ઇટ ઇઝ સ્ટીલ અ લીગલ ટેન્ડર. કરેક્ટ. આમાં મેક્સિમમ લોકોએ ભૂલ કરી છે.
2: રાઈટ રાઈટ.
0: હા, એટલે તમારો જવાબ છે 888. એમાં 2000 રૂપિયા જોઈન કરી દો એટલે 2888. કરેક્ટ. ક્યાં જઈ રહ્યા છો, ક્યાં સાંભળી રહ્યા છો મને?
2: અમે કારમાં રોજ સાંભળીએ છીએ. અમે ડેલી આણંદ ટુ અમદાવાદ અપ ડાઉન કરીએ છીએ. બંને બન વાઈફ જોબ કરીએ છીએ.
0: અચ્છા,
2: કારમાં સાંભળતા આવીએ છીએ.
0: ઓહ, ધેટ્સ માય પ્રિવિલેજ. બસ તો રોજે રોજ મિર્ચી સાંભળતા રહેજો, રોજ સિલી સવાલ હું પૂછતો જઉં છું તમને. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
3: ये गाना था करण अर्जुन का, लेकिन लिखा गया था हर भाई बहन के लिए. लड़ाई चाहे रिमोट के लिए हो या आखिरी लड्डू के लिए, प्यार छुपा होता है हर झगड़े के पीछे.
4: तू ना कभी चेंज नहीं होगा.
5: और तू तो देवी है ना.
3: इस राखी बोल दो दिल की बात. नानक फूड्स प्रेजेंट्स मिर्ची करेगा बंधन पूरा. टू रजिस्टर टाइप राखी एंड सेंड इट टू 9033647244 एंड विन गिफ्ट हैम्पर्स फ्रॉम नानक फूड्स. ब्रिंगिंग स्वीटनेस टू योर लाइफ इन एसोसिएशन विद विरान Jewelers on Oak Tree Road. Festive special offers on 22 karat gold and diamond jewelry. Visit viranijewelers.com.
6: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
7: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
8: अपने घर में तो हर कोई शेर होता है, मगर शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए लाइन मॉर्गेज असिस्टिंग फर्स्ट टाइम होम बायर्स, ऑल्सो ऑफरिंग जीरो क्लोजिंग कॉस्ट रीफाइनेंस ऑप्शन. फॉर मोर इन्फॉर्मेशन कॉल 732-339-3155. लॉग ऑन टू lionmtg.com.
9: विजिट कृष्णा ज्वेलर्स ऑन ओक ट्री रोड फॉर एक्सक्लूसिव डायमंड ज्वेलरी.
10: दे सेल नेचुरल डायमंड्स, बेस्ट क्वालिटी एट द लोवेस्ट प्राइसेस.
9: डोंट फॉरगेट, लार्जेस्ट नेचुरल डायमंड स्टोर, बेस्ट क्वालिटी एट द लोवेस्ट प्राइसेस. कृष्णा ज्वेलर्स, लेडीज फर्स्ट चॉइस. सेलिब्रेट Azadi with Eden Robe and bring the feeling of home to USA. From August 6th to 16th, enjoy flat 35% off on apparel for men, women, kids and flat 10% off on fragrances. Visit our flagship store in North Brunswick, New Jersey or shop nationwide at us.edenrobe.com. Eden Robe, a legacy of style.
11: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
12: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइंस की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी. स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इसलिन, न्यू जर्सी.
13: तेरा क्या होगा कालिया?
14: सरदार, मैंने आपका नमक खाया सरदार,
13: अब मिर्ची खा.
15: रेडियो मिर्ची, इट्स हॉट.
16: It's 11:30 a.m. Mirchi time check. RK Jewels. Get amazing deals on exquisite collection on wide range of flawless and stunning jewelry collection. RK Jewels. Best quality, best price.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM, HD2. It's hot.
1: કેટલો બધો ગુસ્સો અંદર દબાયેલો હોય, કેટલી બધી ભાવનાઓ એવી હોય કે જે તમે બહાર ના કાઢી શકતા હો, અંદર જ અંદર તમને હેરાન કરતી હોય, કાં તો એવું કહી શકાય કે તમે હેરાન થવા દેતા હો. મને રિસન્ટલી ઇન્સ્ટાગ્રામ ઉપર એક પ્રશ્ન આવ્યો. એ ભાઈએ મને પૂછ્યું કે મારું જે બ્રેકઅપ છે એ 2 વર્ષ પહેલા થયું, પણ એ વાતનો ગુસ્સો મને હમણાં પણ છે. હું એ વાતને લેટ ગો કરી જ નથી શકતો. હું જાતે ને જાતે હેરાન થયા કરું છું, હું શું કરું, આ ગુસ્સાને લેટ ગો કેવી રીતે કરું. એક રાજની વાત કહું તમને, આપણો જે ગુસ્સો હોય છે ને એ ક્યારે પણ એ વ્યક્તિ ઉપર હોતો જ નથી. આપણો ગુસ્સો ઓલવેઝ એ સિચ્યુએશનના ઉપર હોય છે, એ ઘટનાના ઉપર હોય છે, એ પરિસ્થિતિના ઉપર હોય છે કે જે બની છે. આવું કેવી રીતે કૃતાર્થ, આવું થોડી હોય, મારો ગુસ્સો તો એ માણસ ઉપર છે. પણ જો તમારો ગુસ્સો માણસ ઉપર હોત તો એની સાથે ચર્ચા કરીને, એના ઉપર રાડ પાડીને, બૂમો પાડીને, ઝઘડો કરીને, મારામારી કરીને ગુસ્સો બહાર ક્યાંક ને ક્યાંક આવી ગયો હોત, ક્યારેક ને ક્યારેક આવી ગયો હોત. ગુસ્સો પરિસ્થિતિ ઉપર છે ને, એટલા માટે જ એ શાંત નથી થતો. કારણ કે મને અને તમને ખબર છે કે પરિસ્થિતિ ઉપર મારો અને તમારો કોઈ જ કંટ્રોલ નથી. તમારો ગુસ્સો, દબાયેલો ગુસ્સો ત્યારે બહાર આવશે, ત્યારે એ શાંત પડશે જ્યારે તમારી અંદર એ સમજણ આવી જશે, એ મેચ્યોરિટી આવી જશે કે પરિસ્થિતિ ઉપર ના મારો કંટ્રોલ છે અને ના તમારો. ફરી એક વખત રિપીટ કરું છું, તમારો ગુસ્સો વ્યક્તિ ઉપર છે જ નહીં, એ પરિસ્થિતિ ઉપર છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.